0: સેક્શન 90.8 FM.
1: હું છે આરજે ભાવના. આપણ હંગલા ભાઈઓનું ઘણું ઘણું સ્વાગત કરીએ છીએ આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો 10 કેવી 90.8

મારી બોલો આપણા હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી બોલો, મારા કાકા, મારી કાકીઓ,

અને ગામથી મારા ભાઈઓ, મારી બહેનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાથે સાથે